સદસ્ય તરફા મળનાર અધિકારી એક સહી મધ્ય મત સહિત વિજય કુમાર ગુસાવ વહાથી પ્રતિસ્પર્ધી કમલા થારુ એક સહી 29 મત પ્રાપ્ત કરવાનું કહ્યું છે. ખુલ્લા સદસ્ય તરફાના હરિક

ખબરના મુખ્ય ખબર. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આઈસીસી આગામી ટી ટ્વેન્ટી વિશ્વકપ લાગી નયા સંરચનામાં આધારિત ગ્લોબલ ક્વોલિફાયર વિશ્વવ્યાપી સર્વ અપરાહ્ણે

0: સતત અટકાયા હતા તો કોઈના અનહાર થી કાબીલા લોક પઢાઈમાં ધ્યાન નીચી ના સમસ્યા રહેલા
1: રક્તપાન કરતા પછી 50 લાખ કાઢી શાક પાક દાળ ગુડી ગયા આરા મચ્છી શિકાર ફળ ફૂલ આયરન યુક્ત ખાના નિયમિત રૂપમાં ખાઈ
0: જંક ફૂડ કમ કરી સંતુલિત ખાવાનું છે.